માટ્યા, પ્યોર હાર્ટ શોઝ પાથ ટુ ગુડનેસ, પ્યોર હાર્ટ કન્ફર્સ એક્સ્ટ્રાઓર્ડિનરી પાવર ઓન અર્થ. ધ પ્યોર હાર્ટ અલોન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. ડુ નોટ ફરગેટ ધીસ ગુડ વર્ડ.